야 세안여 마르레다 토리다리야 다하샤르반지레 그레리야 타카르산타하메다 탐보달라야 타바톤히양고켈라야 테레와타하메다 게다볼라야 타하징고 포르호르반고철레야 Da sanda me re wa chang tong wan de ye ye ya